કેમ છો? મજામાં છો? કેરમ ખેલાનો, જ્યુસ પીવાનો, મજાની લાઈફ. ઇસીલે કહેતા હૈ કે મોજ લો, રોજ લો, ના મિલે તો ખોજ લો. લેકિન ખોજ કરતે કરતે આ ગયે ના આપ 102.6 FM દિલ સે દિલ તક. જુડે રહીએગા હમારે સાથ. ટાઈમ ફોર ધ ઓલ્ડ ક્લાસિક સોંગ. સુના હોગા, ડાન્સ ભી બહોત કિયા હોગા. ફ્રોમ ડિસ્કો ડાન્સર્સ.